થઈ રહ્યું હૈ તે એને કારણે આપણી ખેતી પ્રભાવિત થઈ રહી હૈ તે એવામાં આપણને જલવાયુ અનુકૂળ ખેતી હરતે કરવી હૈ એ હંગરી વાતે આજે આપણે કાર્યક્રમમાં કરવા વાળા હા તો ભાઈ બોનો અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપને હમરાવી દા કે ને મોરે કર આપણી વાતે તો કિસાન ભાઈ બોનો આપ હમરતા રેઝુ આપણું રેડિયો આપણી વાતે વગ રેડિયો 90.8 FM માતે

0: किसान भाई बोनो गीत तो आयुष पुरु न गीत बात एक वगत फेरी आप सबनो घने मान स्वागत करो हाँ हमारे आज ने कार्यक्रम खेती बाड़ी में जिम की भाई बोनो गीत के पहले आपने विषय उतार दी दू थू की आज आप बातचीत करवा वाला हाँ की आप जलवायु अनुकूल खेती हरते करी सका भाई बोनो अना विषय माते बातचीत करवा बल्ले आज आप कार्यक्रम तक जुड़ी रहे कल्याण काका तो सप्ते की पहले अपने हमरी लड़ने वाते मोरे कर अपनी बातें राम राम कल्याण काका
1: राम राम अंजलि भाई जी राम राम
0: कल्याण काका आपनु घनेमान स्वागत करो हो हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में जिम के कल्याण काका आपने टेम टेम माते आपने कार्यक्रम तक की जुड़ा हो ने घनी असल बातें आपने किसान भाई बोनो तक की करो हो तो कल्याण काका शारे मेरी आपने आ बात हमरवा में आवी रही है कि आपने जे वक्त भी खेती करी रहो तो मौसम नु जो परिवर्तन है ई आकु दाड़ी थातु सेरु है जिम की अवड़े आपने देखी रहो कि गर्मी नु मौसम साली रु है तो भी आपने देखो हो कि घनी वक्त साटा पड़ी जाए है ने साटा पड़वाना जई वगत टेम रहत एनी वगत घणा कनु ताप पड़े ने गर्मी लागे ने सर्दी में भी बरसात थाय है आजे मौसम नु बदलाव थई रु है ते एने कारण आपड़े जे किसान भाई बोन है ई घणा कना परेशान थई से ते एवं में आजे आपड़े कार्यक्रम में इस वाते करंगा के आजे जलवायु परिवर्तन थई रु है ते इन में आपड़े ने खेती हरते करवी है
1: लाख रुपए नी बात करी भाई जी आपे ना आज नो विषय जे आपे चुन्यू है ई बहुत जरूरी विषय है तो
0: होवे
1: वास्तव में आप बहुत चिंतन करवा बाद ये विषय तकलीफ होती है कि आप राजस्थान है मध्य प्रदेश ने गुजरात एना सीमावर्ती क्षेत्र में जे आपड़ा जनजाति भाई रही जाए आदिवासी भाई रही जाए ये देखी रहे हैं कि दाड़े दाड़े आपड़े सब मौसम बदलाई जाए आज देखा तो हियारा में तो पानी पड़ी रू है उनारा में गर्मी थी पड़ी रही ने बरसात में पानी कम पड़ी रू
0: है
1: मतलब एम कही सक पासले दाड़े देखियो ना आपे के ओला पड़ा बांसवाड़ा में तो आना थी कि धीरे धीरे धीरे आज मौसम में जो बदलाव थी रो है ये भाई जी हमारे किसान भाई बल्ले बड़ी खतरनाक चुनौती थी गई
0: है
1: केम के आज मौसम नो स्वरूप एक बहुत मोटी समस्या बनी गई अपने बल्ले मैं आना रू कि कोई भी कृषि वैज्ञानिक या मोटा मोटा जितना भी संस्थान है ये सटीक भविष्यवाणी भी नहीं कर सकता है भविष्यवाणी भी हम धीरे धीरे बदलाई रही कमजोर पड़ी रही या गलत साबित थी रही तो आना में भाई जी आज जलवायु में आज परिवर्तन थई रह्यो जेवी आपे वात करी आज आबोहवा बदलाई रही है ई आपड़ा वागड़ ने खेती बल्ले कोई ताजी बात नहीं
0: होपे
1: तो भाई जी ताजी बात नहीं है ई बात तो खरी है कृषि प्रधान देश है वागड़ ना भाई की खेती किसानी करे है तो ताजी इनती पड़ी ताजी बात में ताजी बातें तो खुद ही लाभ भी पड़ेगा आपने
0: होपे कल्याण
1: क्या बदलती थी परिस्थितियां थी गई थी एना मौसम में धीरे धीरे करवो ही पड़ेगा भाई जी की आज जलवायु जेम आपने मिली रही है एने अनुसार आपने हेरती खेती करी सकूंगा
0: होपे
1: આપણે જાણવું પડે કે આજે મારો વિચાર યોજ થઈ રહ્યો કે આજે ભાઈ બોનો થી કે આપણે ઈસ વાત કરો આપણું જે આ વાગડ રેડી નો કાર્યક્રમ હે
0: હવે
1: ને આના કાર્યક્રમ માં આ વિષય એવું હોય કે ભાઈ લોક મહેસૂસ કરી રહ્યા
0: છે
1: આપણે દેખી રહ્યા કે પાછલા બે પાંચ વર્ષ થી કે આપણે દેખાય કે જારી ભી ઘઉં યા તો ઉભા હું યા કપાઈ ને ખરમ આવે ને માવટો થા પાણી પરેશ પડે
0: હવે હવે
1: આ સૌથી મોટી તકલીફ થઈ ગઈ તો સૌ પહેલા આપણે ઈ પતું કરવું પડેગા કે આપણને એ જાણવું હે કે આ જલવાયુ પરિવર્તન શું કહેવાય
0: હોપે
1: આપણે મેં વાત કરી છે આપને કે આપણે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના ત્રણ રાજ્યની જે સીમા માટે આપણે આજે વાગડ ક્ષેત્ર હે ને વાત કરી આપણા જનજાતિ ભાઈ જે વસી રહ્યા હે એને આણા ક્ષેત્રમાં શું થાય કે મોસમ મેં લગાતાર બદલાવ થઈ ગયો
0: હોપે
1: અમારા એમ હું થાય કે ચોમાસાના દાડા મેં પાણીના દાડા ઘટી જાય
0: પહેલા
1: આપણે વિચાર કરતા હતા ને કે ચાર મહિના તો ટાળ પડે ચાર મહિના ગરમી થા ને ચાર મહિના પાણી પડે
0: હવે કલ્યાણ કાકા
1: પણ હવે ધીરે ધીરે ધીરે ધીરે એ બરસાતના દાડા અહીં કમ થઈ જાય પહેલા હું થાય કે એ ખરી બે ત્રણ દાડામાં એટલું પાણી પડી જા કે નદી નાળામાં બાઢ આવી જા
0: હવે
1: પણ એનાથી હું થાય કે પૂરું પાણી વહી ને સલું જા એને વાત હું થાય કે દસ પંદર દાડા બાદ ફેર પાણી આવે
0: હવે
1: એટલે કે કભે ઘણા ઘણા વધે તો પંદર થી વધારે દાડા એવા થઈ જાય કે એના પાણી નહીં પડે તો પછી જે ફસલે કરી હે એ હુકી થઈ જાય
0: હવે
1: ને વર્ષાને આધારિત આપણે જે ફસલે કરે ખરીફની ફસલે એ હુકાઈ જાય
0: હવે
1: ને ભાઈજી બીજી આડી આપણે સર્દીની વાત કરો તો હિયારામાં હું થાય કે માવઠ થઈ જા આપણે એ વાત કરીને કે બિન મોસમ વરસાદ વાળી વાત કરો
0: હવે
1: ને એનામાં હું થાય કે પ્રભાત પ્રભાતમાં ટાળ વધારે પડે હા જ ને હવાર
0: હવે
1: ને બપોર અમે જુઓ તો એટલી કડાકાની તેજ ધૂપ પડે કે ઘણી પ્રકારના ફસલ રહે એનામાં રોગ અને કીડા દેખાય છે અને ગરમીનું તાપમાન બી 42 થી 47 ડિગ્રી ઉધર પૂગી જાય
0: હોપે
1: તો આ આના જલવાયુ પરિવર્તનના કારણે ભાઈજી ને આ આપણે જલવાયુ પરિવર્તનના લક્ષણ હિ ને ઘણા પ્રકાર આપણે દેખાતા જે દેશ સમુદ્રને જલસ્તર વધી રહ્યું હોય ના ધ્રુવના જે આપણે ખબર પેલી ગ્લોબલ વોર્મિંગ વાળી વાત
0: હોપે કલ્યાણ કાકા
1: ઘણા વખત આપણે વાત કરો ગ્લોબલ વોર્મિંગ આ ગરમી એટલી વધી રહી છે એની ગરમી તો કેવું થઈ રહ્યું ભાઈજી, કે આજે આપણે ઉત્તરી ધ્રુવ દક્ષિણ ધ્રુવ જે બરફના પહાડ
0: હવે
1: એ ધીરે ધીરે ધીરે ઓગળી જાય
0: હવે,
1: ને એને ઓગળવા આપણે ઓગળ અધિક વાત કરું મારા ભણ્યા ગણ્યા ભાઈ બોન અમારો ત્યાં જે ગ્લેશિયર કહેવાય
0: હવે
1: એ બરફના ગ્લેશિયર ધીરે ધીરે પીગલી
0: હવે,
1: એને પીગલવા તો કેવું સમુદ્રનું જળસ્તર વધી રહ્યું
0: હવે કલ્યાણકાકા,
1: ને એવી વાત બી કહી રહ્યા કે આબા વરક વરમે તેમ થાય કે આ સમુદ્રના કિનારે જે મોટા મોટા શહેરો હે એ લગભગ 100 એવા મોટા શહેર એના ઉપર બહુ મોટો ખતરો આવી રહ્યો
0: હવે,
1: એ શહેર ડૂબી બી શકે
0: હવે કલ્યાણકાકા.
1: તો આ તો વાત કરી આપણે કે આ જલવાયુ પરિવર્તન શું કહેવા ભાઈજી, હવે જલવાયુ પરિવર્તન કેમ થઈ રહ્યું
0: હવે
1: દેખો એ બી જાણવું પડે કે આપણે
0: હવે
1: અગર જાણી લગા જલવાયુ પરિવર્તન કારણ હોય તો થઈ શકે આપણે એના અમે કુછ તો કમી કરી શકું
0: હવે,
1: આપણે ભાતાનો જે આપણા હિસ્સાનું યા આપણી ક્ષમતાનું જે ઉપાય હે એ બી કરી શકું
0: હવે.
1: તો સપ્તકી મોટું કારણ તો એ હે કે એક તો પ્રાકૃતિક તો હે એને સાથે સાથે મનુષ્ય બી નારું જિમ્મેદાર
0: હવે.
1: આપણે જાણા કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ હે, મિથેન હે, નાઇટ્રેટ ઓક્સાઇડ હે, સલ્ફર ડાયોક્સાઇડ હે, આ આજકાલ ઘણું ઉત્સર્જન થઈ રહ્યું
0: હવે.
1: આપણે એવા કારખાનાની વાત કરો તો આ ફેક્ટરી હે, ફેક્ટરી ના ત્યાં ત્યાં સડક માં ત્યાં જે વાહન દોડી રહી એના શબ્દ થકી આ ગેસ ખુબ નીકળી રહી
0: હશે,
1: ગેસ ને કારણે આપણું જે ઓછું તાપમાન હે એ વધી ગયું હે, ફેર એના હાથે વન ની કટાઈ થઈ ગઈ કેમ કે ખેતી યોગ્ય જમીન બળાંબી જાય તો વન કાપી રહ્યા હે. એને બાદ આજે માઇનિંગ વાળી વાત ચાલી રહી
0: હવે,
1: ખોતરવા વાળી વાત, ખનીજ ને કાઢવા બદલે જે આપણે ખાણે ખોતરી રહ્યા
0: હવે,
1: ખદાને બની રહી એ, એને હાથે હાથે સપ્તકી વધારે આપણે જે ખુલ્લો મેં પશુ ચલાવી રહ્યા ના જે રાસાયણિક કીટનાશક કેમિકલ વાળી દવાઈએ અને ખાતરનો જે અંધાધૂન આપણે ઉપયોગ કરી રહ્યા, આ ખાસ કરીને આ કુછ એવો કારણ હે જેને કારણે આ જલવાયુમાં પરિવર્તન થઈ
0: શક્યું.
1: પ્રાકૃતિક કારણ આ તો મનકવાળા કારણ હતા, ફેક્ટરી ચલાવીને ગાડીએ દોડાવીને એના અલાવા ખાતર નાખવાને દવાઈ નાખવીને આ સબ વન કાપ
0: હવે,
1: એના અલાવા જે આપણે પ્રકૃતિ થકી જે અમારે તકલીફ થઈ રહી છે એ સબ થકી મોટી વાત એ હે કે એક તો હું થાય કે આ સૌર મંડળ ની આપણી ચાદર ફાટી ગઈ
0: હવે,
1: એનાથી કે સૂર્ય ને આબાવારી કિરણે તકલીફ આલી રહી, એને હાથે હાથે જ્વાળામુખી ના વિસ્ફોટ થઈ રહ્યા
0: હવે,
1: અને એને હાથે હાથે જે ગ્રીન હાઉસ જે ગેસ ઉત્સર્જિત કરે એનાથી કે ભાઈ આપણે જલવાયુ હોય પરિવર્તન
0: થઈ રહ્યું હવે.
1: હવે ભાઈજી ટોકામાં આપણે વધારતું કે આની જલવાયુ નો પ્રભાવ શું થઈ રહ્યો, તો સબ થકી ખોટો પ્રભાવ ખેતી ઉપર થયો
0: હવે,
1: કેમ કે આપણા નાના નાના કિસાન ભાઈ હે, છોટા અને સીમાંત કિસાન ભાઈ જે વર્ષાને આધારિત જ ખેત કરે, આપણે પાણી વાળી ખેતી વધારે થાય
0: હવે,
1: એને બાદ એ ખેતી માનસૂન ઉપર નિર્ભર
0: હવે.
1: તો માનસૂન માં આપણે જાણા ઘણા વખત એમ બી કે ભારતીય કૃષિ હે એ માનસૂન નો જુઓ હે, ક્યારેક પાણી ઝડ આવે તો ઝડ ખતમ થઈ જાય, ક્યારેક બારિશ મોડી આવે તો મોડા ઉધી રહે, મતલબ આપણને જેમ જુએ એમ આપણને બારિશ અનિયમિત વર્ષાને કારણ આ મોટી તકલીફ થઈ રહી
0: હવે.
1: એને બાદ અમારા જે વિવિધતા તિતલિયા મધુમક્ખી ને એના અનુસાર જે ઓર બી કીડા હતા જે ખેતીને સહાયક હતા એ સબ હવે ધીરે ધીરે પ્રભાવિત થઈ રહ્યા
0: હવે.
1: હવે આના દુષ્પ્રભાવને કમ કરવાનું જનવાનું અનુકૂળ આપણે ખેતી કરવી પડે. હવે આપણે વાત કરો કે એવી ખેતી કરો જે આજકાલ જેવી આબોહવા બદલાઈ રહી એના હિસાબે આપણે કામ કરો
0: હવે.
1: તો એના બાજુ એક જ વાત કે આવી પ્રણાલી આપણને સ્થાનીય જે જલવાયુ હવે આપણે ધ્યાન રાખવું પડે કે ક્યારે ક્યારે પાણી પડી રહ્યું, ક્યારે નથી પડી રહ્યું. તો હવે કિસાન ભાઈને બુવાઈ થકી લગાડીને ફસલની કટાઈ સુધીની જે બી વાત એના પર પહેલા વિચાર કરવો પડે કે ભાઈ
0: હવે
1: કે આના ટાઈમ આપણે આ વિચાર કરે પણ આના ટાઈમ તો આ થઈ રહ્યું, પેલા ટાઈમ આ થઈ રહ્યું, પેલું થઈ રહ્યું. તો આપણે ફસલને બોવા ને જયારે કાપવા લાવવા એ 2-4 મહિને જે આપણને લાગે આપણને અવધિ એના પૂરી વાત યાદ રાખવાની છે. પેલા અમારી જે જલવાયુ હે, અમારી જે મિટ્ટી હે અને બીજને અનુસાર આપણને આધુનિક તકનીકના ઉપાય બી કરવા હે, એમાંના જે ખેતી થઈ શકે એના કેવી કેવી તકનીક ને કેવા તરીકા આપણે કામમાં
0: લઈ શકીએ હવે.
1: તો ભાઈજી જલવાયુનું પરિવર્તન જે થયું હોય એ તો થયું હોય
0: હવે,
1: એ ખૂબ આપણા ખેતીને પ્રભાવિત બી કરી રહ્યું
0: હવે,
1: પણ હવે એના પરિવર્તનને હેરતે કમ કરો ને આપણે હેરતે ખેતીમાં આપણે લાભ લઈ શકો એના તો સૌ પહેલ તો ભાઈજી આપણે નહીં ધ્યાન રાખવું પડે. પહેલી વાત કે આપણે ખેતરમાં આપણે ખેતી કરીને અક્ષય ઉર્જા
0: હવે,
1: અક્ષય ઉર્જાનો મતલબ સમજાય આપ, અક્ષય ઉર્જા એટલે એવી ઉર્જા જે ખતમ જ નહીં થાય
0: હવે.
1: એના પહેલો ઉર્જાનો સ્ત્રોત છે સૌર ઉર્જા
0: હવે,
1: તેના સોલર પંપ લગાડવા ને એની ઉર્જા થકી સલવાવાળા જે કૃષિ યંત્ર હે
0: હવે
1: એવા આપણે કામ, કેમ કે ડીઝલ ખતમ થઈ જાય, પેટ્રોલ ખતમ થઈ જાય, એ શબ્દ ખતમ થઈ જાય, પણ આ અક્ષય ઉર્જાનું જે આપણે સોલર હે એ સૌર ઉર્જાની વાત કરો એનાથી આપણને પંપ થકી પાણી કાઢવાનું, એની સોલર ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરી ને આપણને જે કૃષિને યંત્ર એને
0: ચલાવે હવે.
1: ફેર સપ્તકી મોટી વાત ખેતીમાં જે આપણે પરંપરાગત બીજ હે આ તો આપણે જૈવિક ખેતીમાં વાત કરી છે
0: હવે,
1: તો એના જ બીજનો ચયન કરવું હોય ને એને આપણે કામમાં લેવું હોય. ફેર મોરે જો તા જે જમીનની ઉર્વરતા શક્તિ છે એને વધારવા બદલે જૈવિક કીટ નિયંત્રણ, આ તો આપણે વાત કરી છે
0: ને
1: કે કીડા મકોડા ને મટાવવા બદલે જૈવિક પ્રાકૃતિક જે આપણે કીટનાશક એનો
0: પ્રયોગ કરવો,
1: જૈવિક ખાદ છે એનો આપણે પ્રયોગ કરવો પડે. કે ભાઈજી વિને હાથે આગળ જતું ઉન્નત સિંચાઈ સાધન, આપણે અક્ષર કહો કે ભાઈ પાણી બહુ કમ હે, તે એના પાણીને બુંદ બુંદ નો આપણે ઉપયોગ કરવો હોય તેના યા તો ફવારા સિંચાઈ યોજના કરો
0: હવે,
1: યા પેલી બુંદ બુંદ સિંચાઈ વાળી યોજના વાળી હે એને આપણે ધ્યાન રાખવું પડે.
0: અચ્છા,
1: હવે આપણે એવી ફસલ ઉગાડવી પડે જેનામાં કમ પાણીની જરૂરત હોય. વૈજ્ઞાનિક લોકો આના પર દાડો રાત્રે મહેનત કરી જાય
0: હવે
1: કે કમ પાણી મેં કમ ખાતર મેં ને કમ બીમારી લાગે એવી આપણે ફસલે મળી જાય. પછી બીજી વાત કે આપણે જે પાણીની જે વ્યવસ્થા હે એના હિસાબે આપણે પાણીની ફસલે કરવી પડી ને.
0: હવે
1: આપણે અધિક પાણી વાળી ફસલ કરી દીધી ને આપણે આ પાસે કુવા નદી નાળા કે એની કરે કઈ પાણીની વ્યવસ્થા હે ને આપણને, તો હવે એવું ચયન કરવાનું કે આપણે પાસે જેટલી પાણી હે
0: હવે
1: જેટલું પાણી મળી શકે એના હિસાબે કામ કરવાનું
0: હવે.
1: એની મોરે આપણે વાત કરો તો આપણને ખેત અને ગામ સ્તર માટે વિભિન્ન જળ સંગ્રહ મેં આપણે આપણે જ વાત કરી છે, આપણે એનિકેટ બનાવવાને ચેકડેમ બનાવવાને છોટે છોટે બાંધ બનાવવાને તાકે વરસાદનું જે પાણી આવે એ ભેગું થાય ને એના પાણી થકી આપણે 12 મહિના ખેતી કરી શકો.
0: હવે
1: ફેર બીજી વાત એ દેખવાની ભાઈજી કે જે અધિક ઢાલુ વાળા ખેતર છે
0: હવે
1: આપણે જે ઢલાન વાળા ખેતર છે ને એના ખેતરમાં એક તો સીડી વખત સીડી સીડી ટાઈપ કરતું આમ ઉપર ને છે ખેતી કરવાની
0: હવે
1: સીડીએ બનાવીને ખેતી કરવાની ને એની ઢાલુ જમીન માટે એની મેળ બનાવો એના અમે પોધો રૂપો પોતા અમે ફલદાર બી રોપી શકો ને ઇમારતી મોટો બી આપણે રોપી શકો એનાથી બે ફાયદા થયા કે પોતા ફલ પેદા થયા ઇમારતી લકડી મળેગા
0: હવે
1: ફસલ ચક્ર સાફ તક મોટી વાત મેં આપને કીધું ને આંગળી ખેતી કરી શકે હિરમા પદ્ધતિ કરી શકે ફસલ ચક્ર મતલબ બદલી બદલીને આપણે ખેતી કરવી પડેગા એનાથી ખાતર ને આપણને કમ જરૂરત પડેગા ને એને હાથે હાથે જે બહુઉદ્દેશીય પેડ પોતે એક પેડ થકી આપણને ફલ બી મળેગા દવાઈ બી મળેગા લાકડો બી મળેગા એ સબ પ્રકારને તે એક પોતા થકી આપણને એક થકી વધારે આપણને કામ થાય એવા બહુઉદ્દેશીય પોતો લગાડી ને જે વિવિધતા જે વિવિધતા મતલબ અલગ પ્રકારનું આપણને વાતાવરણ તૈયાર કરવું પડેગા તાકે આ જલવાયુનું જે પરિવર્તન થઈ રહ્યું ભાઈજી એના જલવાયુ પરિવર્તનને કમ કરતે થકે આપણને જેવી કૃષિ પ્રણાલી જુએ આપણને જેવી ખેતી જુએ એ આપણે કરી શકે ભાઈજી. તો આ જ એક ખેતી પ્રણાલી છે કૃષિ પ્રણાલી છે જેને જલવાયુને અનુકૂળ બનાવી આપણે ખેતી કરંગા તો આપણને 100% ઉપજ મળેગા અને અન્નધાન્યના ઢગલા.
0: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું કેમ કે આપણે દેખ કહો કે આપણે જે કિસાન ભાઈ બોન હે એ ખેતરમાં ઘણા કની મહેનત કરે હે પણ આ જે ગલતી આપણે તકી થઈ રહી હે એ ગલતી આપણે ખેતીની જે ચીજે હે એને વગાડી રહી હે તો એવામાં આપણને ભી ધ્યાન રાખવું હે કે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુસાર આપણે કઈ એવી ખેતી કર જેને માધ્યમ તકી આપે જેમ કે કીધું કે અન્નધાન્યના આપણે ઢગલા રહેગા. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. કલ્યાણ કાકા આપનું ભી ધન્યવાદ કરો હું કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને આટલી અચ્છી જાણકારી આપી.
1: હું ભી આ અવસર માટે વાગડ રેડિયોનો ને આપ સબનો ગણેમાન ધન્યવાદ કરું. રામ રામ.
0: જિંદગી ભાઈ બોનો અવડે આપણે વ્યસમે કલ્યાણ કાકા જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડી દીધું હે કે આપણને હરતે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુકૂળ ખેતી

કરવી હોકા. તો કિસાન ભાઈ બનુ વાતે ઘણા કાને થઈ ગઈ હે ને, હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકે સૂટ પડવાનું. તો સૂટ તો પડ, પણ સાથે પહેલે હામરી લે કર કિતને મોરે પડો સૂટા.

ભાઈન બોનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી તીકી પડ સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માતે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે. અમારો ફોન નંબર હૈ 946005134. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક ના વિશે ને હાતે તારુદી રામ રામ રામ રામ.

0: બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણે કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના ના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
2: નાના અંજલિ બુન, હું થાગા?
1: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બુન, હર બુંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો.
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
1: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું આ સબ એનિમિયા ના લક્ષણ હે.
1: હોવે ભાઈ અને બોનો, આ લક્ષણ આપણને આપણે માં દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
1: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું જોઈએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાર ખંગા તો અનિમિયા થકી બચી શકંગા.
4: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: ભાઈ ને બોનો, ઘર થકી નીકળતે વખતે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: સેહત નું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પર બાત ની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ની જીવન જીવવું, ફળ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવવું, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કે આ છે સેહત નું અસલી રાજ. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. આપ સભી સુન રહે હે આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.

0: અંજલિબુન ગીતે આશું પૂર્યું અને આ ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો. આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મે જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આપણે ગામની જે ધોની પરંપરા હે આ હેતે પસાડી છૂટતી જઈ રહી હે ને આપણે નવી પેઢી હે વે હેતે અણાને ભૂલતી જઈ રહી હે. આપણે દેખો કે હર પેઢી બદલતા ટેમને અનુસાર બદલે હે. નવી શિક્ષા વિજ્ઞાન તકનીકી ને નવા અવસરને કારણ આપણે દેખો કે પેલખતો અબર મનખી વધારે જાગૃત ને આત્મવિશ્વાસી બની ગયે હે. એને ખતે આપણ સકારાત્મક પરિવર્તન ભી દેખી શકો. પણ ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણી ગામની જે પેઢી હે વણામાં સંવાદ કમ થવા લાગી જા હે. ઘણા કાના યુવા હે ભી આપણે ઘરના જે ગઢલો મનક હે એના અનુભવ ને માનતા નથી ને અનદેખા કરી નાખે હે. ને આપણે દેખો કે આપણે ઘરના બુઝુર્ગ હે વી ભી નવી સોચ સ્વીકાર કરવામાં ઘણી કઠિનાઈ આવી હે તે વી ભી આ માનતા નથી હે. પરિણામ સ્વરૂપ અંજલિબન આપણે દેખો કે અનુભવ ને નવાચાર નો સુંદર જો મેલ હે વો આપણે કમ થતું દેખાઈ રહ્યું અને આમાં દૂરગી હિંમત બઢતી જઈ રહી હે.
1: હવે મનીષા બોન આપણે દેખો કે આજના ટાઈમમાં ઘણા ગામમાં સોર યુવા જે હે એ આપણે લોક પરંપરાઓ ખેતીની પરંપરા લોકગીત લોકકથા જળ સંરક્ષણની જે પુરાની તકનીક હે એ ઔષધીય પોદોની પહેચાન સામુદાયિક જે જીવન મૂલ્ય હતા એનાની જાણકારી એને ઘણા કાની કમ હે. એ આપણે જે બુઝુર્ગ હે એને લાગે કે નવી પેઢી એની વાત સાંભળવું જ નથી ચાહતી. જબકી યુવા જે હે એને એમ લાગે કે આ જે જૂની વાતે હે એ અવડેના ટાઈમમાં ઉપયોગી નથી. આ બે પેઢીની જે સોચ હે એને બેને જે અંતર હે એને દૂર કરવાની આપણને જરૂરત હે. કેમ કે આપણે દેખો કે આપણે ગામની જે જૂની હીખ હતી એ આપણને હિકાડતી હતી કે આપણને મળી જુલીને રહેવું હે. પહેલાના ટાઈમમાં આપણે દેખતા હતા કે એક પરિવારમાં ઘણા કના સદસ્ય રહેતા હતા. એ એકબીજા થકી સુખ દુઃખ સાંઝા કરતા હતા, એકબીજા હાથે ઉભા રહેતા હતા, એનમાં શ્રમનું સન્માન થતું હતું. કહેવાનો મતલબ એ હે કે જે સોર હતા એને બાળપણ થકી આ હિકાડ્યું જતું હતું કે કોઈ બી કામ નાનું મોટું નથી રહેતું, મહેનત કરવું આપણે જીવનનું સૌથી મોટું પુણ્ય હે. એની સાથે પ્રકૃતિને હાથે સંતુલન બનાવવું, એટલે કહેવાનો મતલબ હે કે પેડ લગાડવું, તાલાબ વચાડવું, વર્ષા જળને રોકવું, પશુની દેખભાળ કરવી આ આપણે જીવનનો હિસ્સો થતો હતો.
0: હવે અંજલિબોન એને સાથે આપણે દેખા કે સાદગી ને સંતોષ ભી રહેતું હતું, કમ સંસાધન રહેતો હતો ફેર ભી મન કહી ભી સંતુલિત જીવન જીતો હતો અને આપણે જીવનમાં ખુશ રહેતો હતો, નવી કલા શીખવાની કોશિશ કરતો હતો. એને સાથે આપણે દેખો કે આપણે જે મોટો મનકર રહેતો હતો વેણ ખતે અનુભવ લેતો હતો, બુઝુર્ગોની સલાહ ખતે પરિવારને સમાજ જેવું ચાલતું હતું ને વી વણમાં મહત્વપૂર્ણ ભૂમિકા આલતો હતો. પણ આજના ટાઈમમાં આપણે દેખો કે આપણી નવી પેઢી હે વી વણમાં નવી ખૂબી આવી ગઈ હે. નવી પેઢી એવી ખાલી સમસ્યા અને કારણ જ નથી બલકી બદલાવની બી સૌથી મોટી તાકાત હે. નવી તકનીકીનું જ્ઞાન હે વણખી નિશા અને નવો વિચાર હે નવાચારની ઉદ્યમિતાની સોચ હે ને એને સાથે આપણે બોનને આપણી બેટીને શિક્ષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ હે વણ ભાઈ. ભાઈ બોને કેવું ચાંગા કે પેલ વળો મન કહ હતો વણન બી વિચારને અનુભવ અસલ રહેતો હતો પર અવિના ટાઈમમાં આપણે દેખો કે આપણે યુવા પેઢી હે વે ઘણા કાને નવી તકનીકી શીખી ગયા હે. ભાઈ બોને કેવું ચાંગા કે આપણે યુવા પેઢી હે નવી તકનીકી તે વણ બદલે જરૂરી હે પણ આપણે સંસ્કૃતિને જીવિત રાખવા બદલે આપણે પુરાવની વાતને પુરાની પરંપરાઓને બી આપણે અપનાવવું ઘણું જરૂરી હે.
1: હવે મનીષા બોન એને સાથે આપણે જે યુવા હે એણન કરીને પર્યાવરણને સામાજિક મુદ્દાને પ્રતિ

0: વધતી જાગૃતતા, ડિજિટલ માધ્યમો થકી નવી સંભાવનાઓ ઉધી પહોંચ ભી અણની થઈ ગઈ હૈ. એટલે કહી શકો કે ઉદ્દેશ્ય આ નથી કે નવી પેઢીને આપણે આલોચના કરી રહ્યો, બલ્કી આ હૈ કે આપણી જે જૂની હીક હૈ ને નવી જે સોચ હૈ એને બે મેં સંતુલન આપણને પણ આપવું હોગા. અગર બે પેઢીને વેસ મેં દૂરી અગર વધતી જ ગઈ તો આપણે દેખંગા કે આપણી જે લોક સંસ્કૃતિની પરંપરાએ હે એ સમાપ્ત થઈ શકા, પરિવાર મેં સંવાદ કમ થાગા, સોરોનું જે વ્યવહાર હે એ ભી આપણે દેખંગા કે એનમે અનુભવ નહીં રહેગા. બુઝુર્ગ સ્વયં ખુદને ઉપેક્ષિત મહેસૂસ કરેગા, ગામની સામાજિક એકતા કમજોર થઈ શકા, ને સ્થાનિય જ્ઞાનની પરંપરાએ જે હે એ આવા વાળી જે પેઢી હૈ એને ઉદી ને પૂગેગા. એટલે ભાઈ બોનો અણને બે ને વૈશ્વિક સંતુલન બનાવવું જરૂરી હૈ. એને બદલે આપણને સંવાદની પરંપરાની ફેર થકી શરૂ કરવો હોગા. એટલે ઘર મેં રોજ થી આપણને થોડુંક ઘણું આ ટાઈમ કાઢવો હોગા કે આપણે જે નાના સોરો હે એને એ જે હે એ બુઝુર્ગ તકી વાતે કરે, યા બુઝુર્ગ આપણે નાના સોરો ને લઈને બેસ જઈને આપણી જે જૂની વાતે હતી એ એને તકી સાંચા કરે, એના સાથે આપણી જે લોક કલા હે હું અનુભવ હતા એ ભી બુઝુર્ગ ને સાંચા કરવો જોઈએ. અગર બુઝુર્ગ આપણા જીવનના અનુભવ, સંઘર્ષ ને ગામની જૂની પરંપરાએ સાંચા કરેગા તો આપણે દેખંગા કે આપણે સૂર્યને ઘણા કની હિક મળેગા. આપણે તે કહો કે ક્યારેક આપણે આપણે દાદા કને કઈ બેઝ તે આપણને બતાડતા કે પહેલાના ટાઈમમાં તો અમે આ કરતા હતા, તમે તો આટલા આટલા ચિત્ર લાવો, અમે એક ચિત્ર મેં તો વર કાઢી નાખતા હતા. તો આવી જે ચીજે હે એ આપણને ઘણા કની હિક આલે હે, જેમ કે આપણને કમ ખર્ચામાં હરતે આપણું જીવન યાપન કરવું હે, આવી શીખ આપણને એના જીવનના અનુભવ તકી મળી શકે.
1: હવે અંજલી બોન એની સાથે આપણે દેખો હો કે નવી તકનીકી ને સકારાત્મક સોચ એનો ભી ઉપયોગ આપણે કરી શકો હો. આપણા યુવા હે ભી આપણી સંસ્કૃતિ ને, લોકગીત ને, પારંપરિક ખેતી હે ને સ્થાનિય ઇતિહાસ એવીને મોબાઈલ ને માધ્યમ કરતી રેકોર્ડ કરીને સુરક્ષિત રાખી શકે હે. એને સાથે આપણે કેવું ચાંગા કે અણામાં આપણે સ્કૂલ ને ભી ઘણી મોટી ભૂમિકા રહે હે.
0: હવે
1: વિદ્યાલયમાં પણ દેખો હો કે આપણે સૂર્યની ઇતિહાસ, લોક કલા, લોક ભાષા ને ગ્રામીણ પરંપરાઓની જે જાણકારી હવે આપણે સોરને આલવી જોઈએ. સામુદાયિક ભી બહેન બનો કેવું ચાંગા કે અણામાં એક ઘણી મોટી જિમ્મેદારી બને હે. આપણે ગામનો લોકગીત, પારંપરિક ખેલ, કહાની ગોષ્ઠી, બુઝુર્ગોના સન્માન સમારોહ અને કૌશલ પ્રદર્શન જેવા કાર્યક્રમ હિ વી કરવા જોઈએ. એણ કદી આપણે દેખો હા કે આપણે સોર હિ ઘરનો વણમાય નવો વિકાસ થાયગા, બુઝુર્ગોનું સન્માન કરવું હિકિંગા, બીજાનું સન્માન કરવું હિકિંગા, મનક ખતી વાતે હતી કરવી હિ, આ સબ હિકિંગા. તે અણામાય આપણે કહી શકો હા કે આપણે વિદ્યાલય ને આપણે જે સામુદાયિક કાર્યક્રમ રહી હિ એની ભી ઘણી મોટી ભૂમિકા રહે હે.
0: હવે મનીષા બો એની સાથે બે પેઢીને એકબીજા તકી હિકવું હોકા કે બુઝુર્ગ નવી તકનીકી ને હિકે ને યુવા જે હે એ એણે જૂની પરંપરા હે એને જીવનશૈલી ને અનુભવ થકી ઘણા કને હિકલે. આ સંતુલન આપણા ગામને મજબૂત બનાવેગા. કેવું ચંગા ભાઈ બનો કે વિકાસનો અર્થ આપણી જડોને સોડવું નથી, બલ્કી સચ્ચો વિકાસ એ છે જે આપણી પરંપરા ને પ્રગતિ બે ને હાથે લઈને હેંડે. યાદ રાખો કે પુરાની હિક આપણાને મજબૂત જડા લે હે ને નવી સોચ આપણાને ઊંચી ઉડાન આલે હે. બે નું સંતુલન જ આપણા ભવિષ્યની પહેચાન હે. જો સમાજ આપણો બુઝુર્ગનો અનુભવ ને યુવાઓના ઉત્સાહને હાથે લઈને હિંડે હે વા સપ્તકી તેજી તકી વિકાસ થાય હે.
1: હવે અંજલી બોન એને સાથે આપણે ભાઈ બોનને કાર્યક્રમને માધ્યમ ગતિ કેવું ચાંગા કે આપણે ગામની પુરાણી હિક ને નવો વિચાર હિ ભી એકબીજાને વિરોધી નથી હે, બલ્કી એકબીજાને પૂરક હિ. જ્યાં પુરાણી પેઢીના અનુભવ ને સંસ્કાર ને જીવન મૂલ્ય રહી વાંસ નવી પેઢીની ઉર્જા ને તકનીકી નવા અવસર લઈને આવે હે. આ બે મળીને અગર આગળ વધીગા તે આપણે કહી શકો કે એણ ખાતે આપણે ગામની પહેચાન જ નથી, બલ્કી વિકાસની ભી નવી મિસાલ બની શકે ગામ.
0: હવે એટલે મનીષાબોન આપણે સબને સંકલ્પ લેવો હોગા કે આપણે આપણી પરંપરાઓનું સન્માન કરંગા, નવી સોચને અપનાવંગા ને અનુભવને નવાચારના મેલ થકી આપણા ગામની અગાડી વધાવંગા, જ્યાં સંસ્કૃતિ સુરક્ષિત રહે હે વા ભવિષ્ય ઉજ્જવલ થાય હે.
1: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે દેખી રહી હા કે આપણે ભાઈ બોન ખતી પુરાણી સોચને આપણે નવી પેઢીના અનુભવને અણની સમજદારીને લઈને ઘણા કાની વાતે થઈ ગઈ હિ. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું.
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કરતી પહેલ આપણે ભાઈ બોનને કાર્યક્રમનું પતું આપણે બતાડી દઉં.
0: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાતી. તાર હુદી
0: રામ રામ રામ રામ.

0: અનિમિયાના લક્ષણ હૈ.
1: હોવે ભાઈ બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શું.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે અનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હૈ.
1: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખાવાના મેં દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ નીંબુ ને સંતરા ગોબી તરબૂજ આવજી ગુડ બાજરા તિલ નીંબુ ને સંતરા ગોબી તરબૂજ આંવલા ટમાટર નું સેવન કરવું સુવે.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો અનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા, મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
2: સ્તનપાન વિકલ્પ નહીં, સંકલ્પ હે.
0: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: किसान भाई बहनों, गीत तो आयुष पूर्ण और गीत बात एक वक्त फिर आप सब नु घने मान स्वागत करो हाँ हमारे आज ने कार्यक्रम खेती बाड़ी में। जिम की भाई बहनों, गीत के पहले आपने विषय उतार दे दू थू की आज आप बातचीत करवा वाला हाँ कि आप जलवायु अनुकूल खेती हरते करी सका। भाई बहनों, अना विषय माते बातचीत करवा बल्ले आज आप कार्यक्रम तक जुड़ी रहे कल्याण काका, तो सप्ते की पहले अपने हमरी लड़ने वाते मोरे कर अपनी बातें। राम राम कल्याण काका।
1: राम राम अंजलि भाई जी। राम राम
0: कल्याण काका, आपनु घनेमान स्वागत करो हो हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम के कल्याण काका, आपने टेम टेम माते आपने कार्यक्रम तक जुड़ा हो ने घनी असल बातें आपने किसान भाई बहनों तक करो हो, तो कल्याण काका सारे मेरी आपने आ बात सांभरवा में आवी रही है कि आपने जे वक्त भी खेती करी रहो तो मौसम नु जो परिवर्तन है ये आकू दाड़ी थातु सही रू है। जिम की अवड़े आपने देखी रहो कि गर्मी नु मौसम साली रू है तो भी आपने देखो हो कि घनी वक्त साटा पड़ी जाए है, ने साटा पड़वाना जई वगत टेम रहत एनी वगत घणा कनु ताप पड़े ने गर्मी लागे ने सर्दी में भी बरसात थाय है। आजे मौसम नु बदलाव थई रु है तो एने कारण आपड़े जे किसान भाई बोन है ई घणा कना परेशान थई से, तो एवं में आज आपड़े कार्यक्रम में इस वाते करंगा कि आजे जलवायु परिवर्तन थई रु है तो इन में आपड़े ने खेती हरते करवी है।
1: लाख रुपए नी बात करी भाई जी आपे ना, आज नो विषय जे आपे चुन्यु है ये बहुत जरूरी विषय है। तो
0: हवे
1: वास्तव में आप बहुत चिंतन करवा बाद ये विषय तकलीफ होती है कि आप राजस्थान है, मध्य प्रदेश ने गुजरात एना सीमावर्ती क्षेत्र में जो आप जनजाति भाई रही जाए, आदिवासी भाई रही जाए, ये देखी रहे हैं कि दाड़े दाड़े आपने सब मौसम बदलाई जाए। आज से देखा तो हियारा में तो पानी पड़ी रही है, उनारा में गर्मी पड़ी रही ने बरसात में पानी कम पड़ी रही
0: है।
1: मतलब एम कही सक पासले दाड़े देखियो ना आपे के ओला पड़ा बांसवाड़ा में, तो आना थी कि धीरे धीरे धीरे आज मौसम में जो बदलाव थी रो है ये भाई जी हमारे किसान भाई बल्ले बड़ी खतरनाक चुनौती थी गई है। केम के आज मौसम नो स्वरूप एक बहुत मोटी समस्या बनी गई आपड़े बल्ले। मैं आना रहा हूँ कि कोई भी कृषि वैज्ञानिक या मोटा मोटा जितना भी संस्थान है ये सटीक भविष्यवाणी भी नहीं कर सकता है, भविष्यवाणी भी अब धीरे धीरे बदलाई रही है, कमजोर पड़ी रही है या गलत साबित थी रही। तो आना में भाई जी आज जलवायु में आज परिवर्तन थई रह्यो जेवी आपे वात करी, आज आबोहवा बदलाई रही है, ये आपड़ा वागड़ ने खेती बल्ले कोई ताजी बात नहीं है। तो भाई जी ताजी बात नहीं है, ये बात तो खरी है, कृषि प्रधान देश है, वागड़ ना भाई की खेती किसानी करे है तो ताजी नहीं पड़ी, ताजी बात में ताजी बात है तो खुद ही लाभ भी पड़ेगा आपने।
0: कल्याण
1: क्या बदलती थी जो परिस्थितियां थी गई है एना मौसम में धीरे धीरे करव ही पड़ेगा भाई जी, की आज जलवायु जेम आपने मिली रही है एने अनुसार आपने हेरती खेती करी सकूंगा आपने जानू पड़ेगा। आज मारो विचार यो थी रो के आज भाई बोनो थी कि आप इस बात करें आप वागड़ रेडी नो कार्यक्रम है ना, आना कार्यक्रम में आ विषय एवं है कि भाई लोग महसूस कर रहे हैं। आप देखी रहा कि पासला बे पांच वर्ष थी आपने देखा कि जारी भी गहूं या तो उबा हूं या कपाई ने खरम में आवे ने मावटो था पानी परेस पड़े बस आ सब थी मोटी तकलीफ थी गई। तो सबू पहले तो आपने ई पत्तू करव पड़ेगा के आपने ये जानव है क्या जलवायु परिवर्तन हूँ कहवाई दबड़े में बात करी आपने कि आप मध्य प्रदेश राजस्थान गुजरात ना तन्ने राज्य ने जो सीमा माते आपने आज वागड़ क्षेत्र है ने वास करी आपड़ा जनजाति भाई जे वसी रहा है एने आना क्षेत्र में हूँ था कि मौसम में लगातार बदलाव थी जो अमारा हूँ था कि चौमासा ना दाड़ा में पानी ना दाड़ा घटी जाए, पहले आपने विचार करता था ना कि चार महीना तो टाड़ पड़े, चार महीना गर्मी था ने चार महीना पानी पड़े।
0: हवे कल्याण काका,
1: पण हवे धीरे धीरे धीरे धीरे बरसात ना दाड़ा ही कम थाई जाए, पहले हूँ था कि एक बे तन दाड़ा में एटलू पानी पड़ी जा कि नदी नाला में बाढ़ आवी जा, पण एने थी हूँ था कि पूरु पानी वही ने सलू जा, एने बाद हूँ था कि दस पंदर दाड़ा बाद फिर पानी आवे या एटले के कभे घाला घाणा वधे तो पंद्रह थी वधारे दाड़ा एवा थई जाए के नाम पानी नहीं पड़े तो पसे जे फसले करी है ई हुकी थई जाए,
0: होवे
1: ने वर्षा ने आधारित आपड़े जे फसले करे खरीफ नी फसले ई हुकाई जाए,
0: होवे
1: ने भाई जी बीजी आड़ी आपड़े सर्दी नी बात करो तो हियारा में होता के मावट थई जा, आपड़े इस बात करी ने के बिन मौसम बरसात वाली बात करो,
0: होवे
1: ने नाम होता के बर्बाद बर्बाद में टाड़ वधारे पड़े हाज ने हवार,
0: होवे
1: ने बपोर में जो तो एटली कड़ाका नी तेज धूप पड़े કે ઘણી પ્રકારના ફસલ રહે એનામાં રોગ અને કીડા દેખાય છે, ગરમીનું તાપમાન બી 42 થી 47 ડિગ્રી ઉધર પૂગી જા, તો આ આના જલવાયુ પરિવર્તનના કારણે ભાઈજી આ આપણે જલવાયુ પરિવર્તનના લક્ષણ હિ ને ઘણા પ્રકાર આપણે દેખાતા જે દેશ સમુદ્રને જલસ્તર વધી રહ્યું હોય ના ધ્રુવના જે આપણે કહો પેલી ગ્લોબલ વોર્મિંગ વાળી વાત,
0: કલ્યાણ કાકા
1: ઘણા વખત આપણે વાત કરો ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગ આ ગરમી એટલી વધી રહી છે કેની ગરમી તો કેવું થઈ રહ્યું ભાઈજી, કે આજે આપણે ઉત્તરી ધ્રુવ દક્ષિણ ધ્રુવ જે બરફના પહાડ
0: હવે
1: એ ધીરે ધીરે ધીરે ઓગળી જાય
0: હવે,
1: ને એને ઓગળવા આપણે ઓગળ અધિક વાત કરું મારા ભણ્યા ગણ્યા ભાઈ બોન અમારો ત્યાં જે ગ્લેશિયર કહેવાય
0: હવે,
1: એ બરફના ગ્લેશિયર ધીરે ધીરે પીગલી
0: હવે,
1: એને પીગલવાથી કેવું સમુદ્રનું જળસ્તર વધી રહ્યું
0: હવે કલ્યાણકાકા,
1: ને એવી વાત બી કહી રહ્યા કે આબા બારક વરમે તેમ થાય કે આ સમુદ્રના કિનારે જે મોટા મોટા શહેરો હે એ લગભગ 100 એવો મોટો શહેર એના ઉપર બહુ મોટો ખતરો આવી રહ્યો
0: હવે,
1: એ શહેર ડૂબી બી શકે
0: હવે કલ્યાણકાકા.
1: તો આ તો વાત કરી આપણે કે આ જલવાયુ પરિવર્તન શું કહેવા ભાઈજી, હવે જલવાયુ પરિવર્તન કેમ થઈ રહ્યું હોય
0: હવે,
1: દેખો એ બી જાણવું પડે કે આપણે
0: હવે
1: અગર જાણી લે કે આ જલવાયુ પરિવર્તન ના કારણ હોય તો થઈ શકે આપણે એના માં કુછ તો કમી કરી શકું
0: હવે,
1: આપણે ભાતાનો જે આપણા હિસ્સાનું યા આપણી ક્ષમતાનું જે ઉપાય હે એ બી કરી શકું
0: હવે.
1: તો સપ્તકી મોટું કારણ તો એ હે કે એક તો પ્રાકૃતિક તો હે એને સાથે સાથે મનુષ્ય બી નારો જિમ્મેદાર
0: હવે.
1: આપણે જાણા કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ હે, મિથેન હે, નાઇટ્રેટ ઓક્સાઇડ હે, સલ્ફર ડાયોક્સાઇડ હે, આ આજકાલ ઘણું ઉત્સર્જન થઈ રહ્યું
0: હવે.
1: આપણે એવા કારખાનાની વાત કરો આ ફેક્ટરી હે, ફેક્ટરી ને હત્યા ત્યાં સડકમાં ત્યાં જે વાહન દોડીને એના સપ્તકી આ ગેસ ખૂબ નીકળી રહી છે
0: હવે,
1: એની ગેસ ને કારણે આપણું જે ઓછું તાપમાન હે એ વધી ગયું હે, ફેર એના હાથે વનની કટાઈ થઈ ગઈ કેમ કે ખેતી યોગ્ય જમીન બનાવી જાય તો વન કાપી રહ્યા હે, એને બાદ આજે માઇનિંગ વાળી વાત ચાલી રહી
0: હવે,
1: ખોતર વાળી વાત, ખનીજ ને કાઢવા બદલે જે આપણે ખાણે ખોતરી રહ્યા
0: હવે,
1: ખદાને બની રહી એ, એને હાથે હાથે સપ્તકી વધારે આપણે જે ખુલ્લો મેં પશુ ચલાવી રહ્યા ને આજે રાસાયણિક કીટનાશક કેમિકલ વાળી દવાઈએ અને ખાતરનો જે અંધાધૂન આપણે ઉપયોગ કરી રહ્યા, આ ખાસ કરીને આ કુછ એવો કારણ હે જેને કારણે જલવાયુમાં પરિવર્તન થઈ શક્યું
0: હવે.
1: પ્રાકૃતિક કારણ આ તો મનકવાળા કારણ હતા, ફેક્ટરીએ ચલાવીને ગાડીએ દોડાવીને એના અલાવા ખાતર નાખવાને દવાઈએ નાખવીને આ સબ વન કાપ
0: હવે,
1: એના અલાવા જે આપણે પ્રકૃતિ થકી જે અમારે તકલીફ થઈ રહી છે એ સપ્તકી મોટી વાત એ હે કે એક તો હું થાય કે આ સૌર મંડળની આપણી સાદર ફાટી ગઈ
0: હવે,
1: એનાથી કે સૂર્યને આબાવારી કિરણે તકલીફ આલી રહી, એને હાથે હાથે જ્વાળામુખીના વિસ્ફોટ થઈ રહ્યા
0: હવે,
1: અને એને હાથે હાથે જે ગ્રીન હાઉસ જે ગેસ ઉત્સર્જિત કરે એનાથી કે ભાઈ આપણે જલવાયુ હોય પરિવર્તન
0: થઈ રહ્યું હવે.
1: હવે ભાઈજી ટોકામાં હું આપણે વધારતું કે આની જલવાયુનો પ્રભાવ શું થઈ રહ્યો, તો સપ્તકી ખોટો પ્રભાવ ખેતી ઉપર થયો
0: હવે,
1: કેમ કે આપણા નાના નાના કિસાન ભાઈ હે, છોટા અને સીમાંત કિસાન ભાઈ જે વર્ષાને આધારિત જ ખેત કરે, આપણે પાણીવાળી ખેતી વધારે થાય
0: હવે,
1: એને બાદ એ ખેતી માનસૂન ઉપર નિર્ભર હે
0: હવે.
1: તો માનસૂનમાં આપણે જાણા ઘણા વખત એમ બી કે ભારતીય કૃષિ હે એ માનસૂનનો જુઓ હે, ક્યારેક પાણી ઝડ આવે તો ઝડ ખતમ થઈ જાય, ક્યારેક બારિશ મોડી આવે તો મોડા સુધી રહે, મતલબ આપણને જેમ જુએ એમ આપણને બારિશ
0: મળતી,
1: અનિયમિત વર્ષાને કારણ આ મોટી તકલીફ થઈ રહી
0: હવે.
1: એને બાદ અમારા જે વિવિધતા તિતલીયા મધુમક્ખી ને એના અનુસાર જે ઓર બી કીડા હતા જે ખેતીને સહાયક હતા એ સબ હવે ધીરે ધીરે પ્રભાવિત થઈ રહ્યા
0: હવે.
1: હવે આના દુષ્પ્રભાવને કમ કરવાનું જનવાનું અનુકૂળ આપણે ખેતી કરવી પડે. હવે આપણે વાત કરો કે એવી ખેતી કરો જે આજકાલ જેવી આબોહવા બદલાઈ રહી એના હિસાબે આપણે કામ કરો
0: હવે.
1: તો એના બાજુ એક જ વાત કે આવી પ્રણાલી આપણને સ્થાનીય જે જળ હવે આપણે ધ્યાન રાખવું પડે કે ક્યારે ક્યારે પાણી પડી રહ્યું, ક્યારે નથી પડી રહ્યું. તો હવે કિસાન ભાઈને બુવાઈ થકી લગાડીને ફસલની કટાઈ સુધીની જે જે બી વાત એના પર પહેલે વિચાર કરવો પડે કે ભાઈ
0: હવે
1: કે આના ટાઈમ આપણે આ વિચાર કરે પણ આના ટાઈમ તો આ થઈ રહ્યું, પેલા ટાઈમ આ થઈ રહ્યું, પેલું થઈ રહ્યું. તો આપણે ફસલને બોવા ને જયારે કાપવા લાવવા એ 2-4 મહિને જે આપણને લાગે આપણને અવધિ એના પૂરી વાત યાદ રાખવાની છે. પેલા અમારી જે જલવાયુ હે, અમારી જે મિટ્ટી હે અને બીજને અનુસાર આપણને આધુનિક તકનીકના ઉપાય બી કરવા હે, અમારા જે ખેતી થઈ શકે એના કેવી કેવી તકનીક ને કેવા તરીકા આપણે કામમાં
0: લઈ શકીએ.
1: તો ભાઈજી જલવાયુનું પરિવર્તન જે થયું હોય એ તો થયું હોય
0: હવે,
1: એ ખૂબ આપણા ખેતીને પ્રભાવિત બી કરી રહ્યું
0: હવે,
1: પણ હવે એના પરિવર્તનને હેરતે કમ કરો ને આપણે હેરતે ખેતીમાં આપણે લાભ લઈ શકો એના તો સૌ પહેલ તો ભાઈજી આપણે નહીં ધ્યાન રાખવું પડે. પહેલી વાત કે આપણે ખેતરમાં આપણે ખેતી કરીને અક્ષય ઉર્જા
0: હવે,
1: અક્ષય ઉર્જાનો મતલબ સમજાય આપ, અક્ષય ઉર્જા એટલે એવી ઉર્જા જે ખતમ જ નહીં થાય
0: હવે.
1: એના પહેલો ઉર્જાનો સ્ત્રોત છે સૌર ઉર્જા
0: હવે,
1: તેના સોલર પંપ લગાડવા ને એની ઉર્જા થકી સલવાવાળા જે કૃષિ યંત્ર હે
0: હવે
1: એવા આપણે કામ, કેમ કે ડીઝલ ખતમ થઈ જાય, પેટ્રોલ ખતમ થઈ જાય, એ શબ્દ ખતમ થઈ જાય, પણ આ અક્ષય ઉર્જાનું જે આપણે સોલર હે એ સૌર ઉર્જાની વાત કરો એના આપણને પંપ થકી પાણી કાઢવાનું, એની સોલર ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરી ને આપણને જે કૃષિને યંત્ર એને
0: ચલાવે હવે.
1: ફેર સપ્તકી મોટી વાત ખેતીમાં જે આપણે પરંપરાગત બીજ હે, આ તો આપણે જૈવિક ખેતીમાં વાત કરી છે
0: હવે,
1: તો એના જ બીજનું ચયન કરવું હોય ને એને આપણે કામમાં લેવું હોય. फिर मोरे जो ताजे जमीनी उर्वरता शक्ति है એને વધારવા બદલે જૈવિક કીટ નિયંત્રણ, આ તો આપણે વાત કરી છે
0: હવે
1: કે કીડા મકોડા ને મટાવવા બદલે જૈવિક પ્રાકૃતિક જે આપણે કીટનાશક એનો
0: પ્રયોગ કરવો,
1: જૈવિક ખાદ છે એનો આપણે પ્રયોગ કરવો પડે. ભાઈજી
0: હવે
1: વેને હાથે આગળ જતું ઉન્નત સિંચાઈ સાધન, આપણે અક્ષર કહો કે ભાઈ પાણી બહુ કમ હે, તો એના પાણીને બુંદ બુંદ નો આપણે ઉપયોગ કરવો હોય તેના યા તો ફવારા સિંચાઈ યોજના કરો
0: હવે,
1: યા પેલી બુંદ બુંદ સિંચાઈ વાળી યોજના વાળી હે એને આપણે ધ્યાન રાખવું પડે.
0: અચ્છા
1: હવે આપણે એવી ફસલ ઉગાડવી પડે જેનામાં કમ પાણીની જરૂરત હે. વૈજ્ઞાનિક લોકો આના પર દાડો રાત્ર મહેનત કરી જાય
0: હવે
1: કે કમ પાણી મેં કમ ખાતર મેં ને કમ બીમારી લાગે એવી આપણે ફસલ મળી જાય
0: હવે.
1: પછી બીજી વાત કે આપણે જે પાણીની જે વ્યવસ્થા હે એના હિસાબે આપણે પાણીની ફસલે કરવી પડી ને
0: હવે કરી
1: આપણે અધિક પાણી વાળી ફસલ કરી દીધી ને આપણે આ પાસે કુવા નદી નાળા કે એની કટ કે પાણીની વ્યવસ્થા હે ને આપણે, તો હવે એવું ચયન કરવાનું કે આપણે પાસે જેટલી પાણી હે
0: હવે
1: જેટલું પાણી મળી શકે એના હિસાબે કામ કરવાનું
0: હવે.
1: એની મોરે આપણે વાત કરો તો આપણે ખેત અને ગામ સ્તર માટે વિભિન્ન જળ સંગ્રહ મેં આપણે આપણે જ વાત કરી છે, આપણે એની કેટ બનાવવા ને ચેકડેમ બનાવવા ને છોટે છોટે બાંધ બનાવવા ને તાકે વરસાદનું જે પાણી આવે એ ભેગું થાય ને એના પાણી થકી આપણે 12 મહિના ખેતી કરી શકો
0: હવે.
1: ફેર બીજી વાત એ દેખવાની ભાઈજી કે જે અધિક ઢાલુ વાળા ખેતર હે
0: હવે,
1: આપણે જે ઢલાન વાળા ખેતર હે ને એના ખેતરમાં એક તો સીડી વખત સીડી સીડી ટાઈપ કરતું આમ ઉપર ને છે ખેતી કરવાની
0: હવે,
1: સીડીએ બનાવીને ખેતી કરવાની ને એની ઢાલુ જમીન માટે એની મેળ બનાવો એના મેં પોધો રૂપો પોતા અમે ફલદાર બી રૂપી શકો ને ઇમારતી મોટો બી આપણે રોપી શકો, એનાથી બે ફાયદા થયા કે પોતા ફલ પેદા થયા ઇમારતી લકડી મળેગા
0: હવે,
1: ફસલ ચક્ર સાફ તક મોટી વાત મેં આપને કીધું ને આંગળી ખેતી કરી શકે હિરમા પદ્ધતિ કરી શકે ફસલ ચક્ર માં બદલી બદલીને આપણે ખેતી કરવી પડેગા
0: હવે,
1: એનાથી ખાતર ને આપણે કમ જરૂરત પડેગા ને એને હાથે હાથે જે બહુઉદ્દેશીય પેડ પોતે એક પેડ થકી આપણને ફલ બી મળેગા દવાઈ બી મળેગા લાકડો બી મળેગા એ સબ પ્રકારને તે એક પોતા થકી આપણને એક થકી વધારે આપણને કામ થાય એવા બહુઉદ્દેશીય પોધો લગાડી ને જે વિવિધતા જે વિવિધતા મતલબ અલગ પ્રકારનું આપણને વાતાવરણ તૈયાર કરવું પડેગા, તાકે આ જલવાયુનું જે પરિવર્તન થઈ રહ્યું ભાઈજી એના જલવાયુ પરિવર્તનને કમ કરતે થકે આપણને જેવી કૃષિ પ્રણાલી જુએ આપણને જેવી ખેતી જુએ એ આપણે કરી શકે ભાઈજી. તો આ જ એક ખેતી પ્રણાલી હે કૃષિ પ્રણાલી હે જેને જલવાયુને અનુકૂળ બનાવી આપણે ખેતી કરંગા તો આપણને હોય 100% ઉપજ મળેગા અને અન્નધનના ઢગલા.
0: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, કેમ કે આપણે દેખ કહો કે આપણે જે કિસાન ભાઈ બોન હે એ ખેતર મેં ઘણા કની મહેનત કરે હે, પણ આ જે ગલતી આપણે તકી થઈ રહી હે એ ગલતી સે આપણે ખેતીની જે ચીજે હે એને વગાડી રહી હે, તો એવા મેં આપણને ભી ધ્યાન રાખવું હે કે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુસાર આપણે કઈ એવી ખેતી કર જેને માધ્યમ તકી આપે જેમ કે કીધું કે અન્નધનના આપણે ઢગલા રહેગા. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. કલ્યાણ કાકા આપનું ભી ધન્યવાદ કરો હું કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને આટલી અચ્છી જાણકારી આપી.
1: હું ભી આ અવસર માટે વાગડ રેડિયોનો ને આપ સબનો ગણેમાન ધન્યવાદ કરું. રામ રામ.
0: જિંદગી ભાઈ બોનો અવડે આપણે વ્યસમે કલ્યાણ કાકા જોડ્યા તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડી દીધું હે કે આપણને હરતે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુકૂળ ખેતી કરવી હોકા. તો કિસાન ભાઈ બોનો વાતે ઘણા કાની થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટ તો પડો પણ સાથે પહેલા હામરી લે કરગીત ને મોરે પડો સૂટા.

ભાઈન બોનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી તીકી પડા સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માતે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માતે એક ના વિશે નિહાતે તારુદી રામ રામ રામ રામ.

0: ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ, યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સંતુલન બનાવીને જીવવાની કલા ભી શીખે હૈ. પણ જેમ જેમ ટાઈમ બદલાઈ રહ્યું હૈ, એમ એમ જીવનશૈલી બદલાઈ રહી હૈ, ને નવી પેઢી જે હૈ એ નવી તકનીક, નવા અવસર ને નવી સોચને હાથે આગાડી વધી રહી હૈ. આ બદલાવ ભી મનીષા પણ આપણે એમ નથી કહેતા કે જરૂરી નથી, બદલાવ ભી જરૂરી હૈ. પણ આના બદલાવને વેસ મેં આપણે કે ને કે આપણા ગામની જે અસલ પરંપરાએ હતી એના જે જીવન મૂલ્ય હતા એના તકી દૂર થતા જઈ રહ્યો. આ આધુનિકતાને અપનાવતી તકે હરતે આપણે આપણી જડ તકી જોડીને રહી શક, આના વિશે માટે હંગરી વાતે આજે કાર્યક્રમ મેં થવા વારી હૈ.
1: હવે અંજલિ બુન આના વિશે માટે આપણે ભાઈ બુન કથી ઘણા અક્કાની વાતે રીંગા અભ્રામળા ગીત ને મોરેકર આપણી વાતે.
0: હવે તો ભાઈ બુનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબુન ગીત ત્યાં આશું પૂર્યું અને ગીત બાદ એક વખત ફેરી આપણી ભાઈ બહેનોનું સ્વાગત કરું હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મે જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આપણે ગામની જે ધોની પરંપરા હે આ હેતે પસાડી છૂટતી જઈ રહી હે ને આપણે નવી પેઢી હે વે હેતે અણાને ભૂલતી જઈ રહી હે આપણે દેખો હું કે હર પેઢી બદલતા ટેમને અનુસાર બદલે હે નવી શિક્ષા વિજ્ઞાન તકનીકી ને નવા અવસરને કારણ આપણે દેખો હું કે પેલખતો અબર મનક હે વધારે જાગૃત ને આત્મવિશ્વાસી બની ગયે હે એણ ખતે આપણે સકારાત્મક પરિવર્તન ભી દેખી શકો હો પણ ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણી ગામની જે પેઢી હે વણમાં સંવાદ કમ થવા લાગી જા હે ઘણા કાના યુવા હે ભી આપણે ઘરના જે ગઢલો મનક હે એના અનુભવને માનતા નથી ને અનદેખા કરી નાખે હે ને આપણે દેખો હે કે આપણે ઘરના બુઝુર્ગ હે વી ભી નવી સોચ સ્વીકાર કરવામાં ઘણી કઠિનાઈ આવે હે તે વી ભી આ માનતા નથી હે પરિણામ સ્વરૂપ અંજલિબન આપણે દેખો હે કે અનુભવ ને નવાચારનો સુંદર જો મેલ હે વો આપણે કમ થતું દેખાઈ રહ્યું અને આમાં દૂરગી હે ભી બઢતી જઈ રહી હે
1: હવે મનીષા બોન આપણે દેખો હો કે આજના ટાઈમ મેં ઘણા ગામ મેં સોર યુવા જે હે એ આપણે લોક પરંપરાઓ ખેતીની પરંપરા લોકગીત લોકકથા જળ સંરક્ષણની જે પુરાની તકનીક હે એ ઔષધીય પોદોની પહેચાન સામુદાયિક જે જીવન મૂલ્ય હતા એનાની જાણકારી એનાની ઘણા કાની કમ હે એ આપણા જે બુઝુર્ગ હે એને લાગે કે નવી પેઢી એની વાત સાંભળવું નથી ચાહતી જબકી યુવા જે હે એને એમ લાગે કે આ જે જૂની વાત હે એ અવડેના ટાઈમ ઉપયોગી નથી આ બે પેઢીની જે સોચ હે એને બે ને જે અંતર હે એને દૂર કરવાની આપણને જરૂરત હે કેમ કે આપણે દેખો કે આપણે ગામની જે જૂની હીખ હતી એ આપણને હિકાડતી હતી કે આપણને મળી જુલીને રહેવું હે પહેલાના ટાઈમમાં આપણે દેખતો હતો કે એક પરિવાર મેં ઘણા કના સદસ્ય રહેતા હતા એ એકબીજા થકી સુખ દુઃખ સાંજા કરતા હતા એકબીજા હાથે ઉભા રહેતા હતા એનમે શ્રમનું સન્માન થતું હતું કહેવાનો મતલબ એ હે કે જે સોર હતા એને બાલપણ થકી આ હિકાડ્યું જતું હતું કે કોઈ બી કામ નાનું મોટું નથી રહેતું મહેનત કરવું જ આપણે જીવનનું સૌથી મોટું પુણ્ય હે એની સાથે પ્રકૃતિને હાથે સંતુલન બનાવવું એટલે કહેવાનું મતલબ હે કે પેડ લગાડવું તાલાબ બચાડવું વર્ષા જલને રોકવું પશુની દેખભાલ કરવી આ આપણે જીવનનો હિસ્સો થતો હતો
0: હવે અંજલિબન એને સાથે આપણે દેખા કે સાદગી ને સંતોષ ભી રહેતું હતું કમ સંસાધન રહેતો હતો ફેર ભી મન કહી ભી સંતુલિત જીવન જીતો હતો અને આપણે જીવન મેં ખુશ રહેતો હતો નવી કલા શીખવાની કોશિશ કરતો હતો ને એને સાથે આપણે દેખો કે આપણે જે મોટો મનકર રહેતો હતો વેણા ખતે અનુભવ લેતો હતો બુઝુર્ગોની સલાહ ખતે પરિવારની સમાજ જેવો ચાલતો હતો ને બી વણમાં એ મહત્વપૂર્ણ ભૂમિકા આલતો હતો પણ આજના ટાઈમમાં આપણે દેખો કે આપણી નવી પેઢી હે વી વણમાં નવી ખૂબી આવી ગઈ હે નવી પેઢી એવી ખાલી સમસ્યા અને કારણ જ નથી બલકી બદલાવની બી સખતથી મોટી તાકાત હે નવી તકનીકીનું જ્ઞાન હે વણખીને શાને નવો વિચાર હે નવાચારની ઉદ્યમિતાની સોચ હે ને એને સાથે આપણે બોનને આપણી બેટીની શિક્ષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ હે વણ ભાઈ ભાઈ બોને કેવું ચાંગા કે પહેલવાળો મનક હતો વણન બી વિચારને અનુભવ અસલ રહેતો હતો પર અવિના ટાઈમે આપણે દેખો કે આપણે યુવા પેઢી હે વે ઘણા કાને નવી તકનીકી શીખી ગયા હે ભાઈ બોને કેવું ચાંગા કે આપણે યુવા પેઢી હે નવી તકનીકી તે વણ બદલે જરૂરી હે પણ આપણે સંસ્કૃતિને જીવિત રાખવા બદલે આપણે પુરાવની વાતને પુરાની પરંપરાઓને બી આપણે અપનાવવું ઘણું જરૂરી હે
1: હવે મનીષા બોન એને સાથે આપણે જે યુવા હે એણન કરીને પર્યાવરણને સામાજિક મુદ્દાને પ્રતિ વધતી જાગૃતતા ડિજિટલ માધ્યમો થકી નવી સંભાવનાઓ ઉધી પહોંચ બી એણની થઈ ગઈ હે એટલે કહી શકો કે ઉદ્દેશ આ નથી કે નવી પેઢીને આપણે આલોચના કરી રહો બલકી આ હે કે આપણી જે જૂની હીખ હે ને નવી જે સોચ હે એણને બે મેં સંતુલન આપણને બનાવવું હોગા અગર બે પેઢીને વેસમી દૂરી અગર વધતી જ ગઈ તો આપણે દેખંગા કે આપણી જે લોક સંસ્કૃતિની પરંપરાએ હે એ સમાપ્ત થઈ શકગા પરિવાર મેં સંવાદ કમ થાગા સોરોનું જે વ્યવહાર હે એ ભી આપણે દેખંગા કે એનમે અનુભવ નહીં રહેગા બુઝુર્ગ સ્વયં ખુદને ઉપેક્ષિત મહેસૂસ કરેગા ગામની સામાજિક એકતા કમજોર થઈ શકા ને સ્થાનિક જ્ઞાનને પરંપરાએ જે હે એ આવાવારી જે પેઢી હે એણને ઉદી ને પૂગેગા એટલે ભાઈ બોનો અણને બે ને વૈશ્વિક સંતુલન બનાવવું જરૂરી હે એને બદલે આપણને સંવાદની પરંપરાની ફેર થકી શરૂ કરવો હોગા એટલે ઘર મેં રોજ જે આપણને થોડુંક ઘણું આ ટાઈમ કાઢવો હોગા કે આપણે જે નાના સોર હે એને એ જે હે એ બુઝુર્ગ તકી વાતે કરે યા બુઝુર્ગ આપણે નાના સોરને લઈને બેસ જઈને આપણી જે જૂની વાતે હતી એ એણને તકી સાંજા કરે એના સાથે આપણી જે લોકકલા હે હું અનુભવ હતા એ ભી બુઝુર્ગને સાંજા કરવો જોઈએ અગર બુઝુર્ગ આપણા જીવનના અનુભવ સંઘર્ષ ને ગામની જૂની પરંપરાએ સાંજા કરેગા તો આપણે દેખંગા કે આપણે સૂર્યને ઘણા કની હિક મળેગા આપણે થી કહો કે ક્યારેક આપણે આપણા દાદા કને એમ કઈ બેઝ તી આપણને વતાડતા કે પહેલાના ટાઈમમાં તો અમે આ કરતા હતા, તમે તો આટલા આટલા સિત્ર લાવો, અમે એક સિત્ર મેં તો વર કાઢી નાખતા હતા. આવી જે ચીજે હે એ આપણને ઘણા કની હિકાલે હે, જેમ કે આપણને કમ ખર્ચામાં હરતે આપણું જીવન યાપન કરવું હે, આવી શીખ આપણને એના જીવનના અનુભવ તકીસ મળી શકે.
0: હવે અંજલિબોન એને સાથે આપણે દેખો કે નવી તકનીકી ને સકારાત્મક સોચ એનો બી ઉપયોગ આપણે કરી શકે હમ. આપણા યુવા હે ભી આપણી સંસ્કૃતિ ને લોકગીત ને પારંપરિક ખેતી હે ને સ્થાનીય ઇતિહાસ એવી ને મોબાઈલ ને માધ્યમ કરતી રેકોર્ડ કરીને સુરક્ષિત રાખી શકે હે. એને સાથે આપણે કેવું ચાંગા કે અણામાં આપણે સ્કૂલ ને ભી ઘણી મોટી ભૂમિકા રહે હે.
1: હવે
0: વિદ્યાલયમાં પણ દેખો કે આપણે સૌરને ઇતિહાસ, લોકકલા, લોકભાષા ને ગ્રામીણ પરંપરાઓની જે જાણકારી હોય આપણે સૌરને આલવી જોવે. સામુદાયિક ભી બહેન બનો કેવું ચાંગા કે અણામાં ઘણી મોટી જિમ્મેદારી બને હે. આપણે ગામનો લોકગીત, પારંપરિક ખેલ, કહાની ગોષ્ઠી, બુઝુર્ગોના સન્માન સમારોહ અને કૌશલ પ્રદર્શન જેવા કાર્યક્રમ ભી કરવા જોઈએ. એણ કદી આપણે દેખો કે આપણે સૌર હી ઘરનો વણમાય નવો વિકાસ થાયગા, બુઝુર્ગોનું સન્માન કરવું હિકિંગા, બીજાનું સન્માન કરવું હિકિંગા, મનકખતી વાતે હેતી કરવી હિ, આ સબ હિકિંગા. તે અણામાય આપણે કહી શકો કે આપણે વિદ્યાલય ને આપણે જે સામુદાયિક કાર્યક્રમ રહી હિ એનાની ભી ઘણી મોટી ભૂમિકા રહે હે.
1: હવે મનીષાબો એની સાથે બે પેઢીને એકબીજા થકી હિકવું હોકા કે બુઝુર્ગ નવી તકનીકી ને હિકે ને યુવા જે હે એ એણે જૂની પરંપરા હે એને જીવનશૈલી ને અનુભવ થકી ઘણા કને હિકલે. આ સંતુલન આપણા ગામને મજબૂત બનાવેગા. કેવું ચંગા ભાઈ બનો કે વિકાસનો અર્થ આપણી જડોને સોડવું નથી, બલકી સચ્ચો વિકાસ એ છે જે આપણી પરંપરા ને પ્રગતિ બે ને હાથે લઈને હેંડે. યાદ રાખો કે પુરાની હિક આપણાને મજબૂત જડા લે હે ને નવી સોચ આપણાને ઊંચી ઉડાન આલે હે. બે નું સંતુલન જ આપણા ભવિષ્યની પહેચાન હે. જો સમાજ આપણો બુઝુર્ગનો અનુભવ ને યુવાઓના ઉત્સાહને હાથે લઈને હિંડે હે વા સપ્તકી તેજી તકી વિકાસ થાય હે.
0: હવે અંજલિબોન એને સાથે આપણે ભાઈ બોનને કાર્યક્રમને માધ્યમ કરતી કેવું ચાંગા કે આપણે ગામની પુરાણી હિક ને નવો વિચાર હિ એકબીજાને વિરોધી નથી હે, બલકી એકબીજાને પૂરક હિ. જા પુરાણી પેઢીના અનુભવ ને સંસ્કાર ને જીવન મૂલ્ય રહી હિ વાંસ નવી પેઢીની ઉર્જા ને તકનીકી નવા અવસર લઈને આવે હે. આ બે મળીને અગર આગાડી વધીંગા તે આપણે કહી શકો કે એણ ખતે આપણે ગામની પહેચાન જ નથી, બલકી વિકાસની બી નવી મિસાલ બની શકે ગામ.
1: હવે એટલે મનીષાબોન આપણે સબને સંકલ્પ લેવો હોગા કે આપણે આપણી પરંપરાઓનું સન્માન કરંગા, નવી સોચને અપનાવંગા ને અનુભવને નવાચારના મેલ થકી આપણા ગામની આગળ વધાવંગા, જ્યાં સંસ્કૃતિ સુરક્ષિત રહે હે વા ભવિષ્ય ઉજ્જવલ થાય હે.
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે દેખી રહી કે આપણે ભાઈ બોન ખતી પુરાણી સોચને આપણે નવી પેઢીના અનુભવને અણની સમજદારીને લઈને ઘણા કાની વાતે થઈ ગઈ હિ. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું. સૂટતે પડે પણ જાતે કરતી પહેલ આપણે ભાઈ બોનને કાર્યક્રમનું પતું આપણે બતાડી દો.
1: હવે તો ભાઈ બોનું લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાઘ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3271.
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
1: રામ રામ રામ રામ.